0: સૈન્ય સમુદાયમાં
1: પેલાયન ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બંધ હોસ
2: પ્લે બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોરખા રેડિયો હો
3: રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીલે આપના સાંસદ ભગેન્દ્ર સુનારાય આંતરિક છાનબિન ગર્ને ભએકો છ પાર્ટીલે સુનારાયલાઈ સાર્વજનિક કાર્યક્રમમાં સહભાગી હુન પણ રોક લગાએકો છ પાર્ટીકા મહામંત્રી બિપિન કુમાર આચાર્યદ્વારા જારી પ્રેસ વિજ્ઞપ્તિમાં સાંસદ સુનારમાથિ લાગેકા આરોપકો વિષયમાં આંતરિક છાનબિન શરૂ ગરિએકો બતાઇએકો હો સંચાર માધ્યમ મારફત સાર્વજનિક ભએકા મર્યાદાકો મહિલાકો મર્યાદા ર સમ્માનમાં આંચ પુર્યાઉને કાર્ય અનુચિત દબાવ અવાંછિત ધમકી ર શંકાસ્પદ આર્થિક લેનદેન જસ્તા ગંભીર વિષયહરૂમાં પાર્ટીકો ગંભીર ધ્યાન આકર્ષણ ગરિએકો વિજ્ઞપ્તિમાં ઉલ્લેખ છ રાસોપાલે મહિલામાથી હુને દુર્વ્યવહાર પદીય મર્યાદાકો ઉલ્લંઘન ર ફૌજદારી કસુરકા વિષયમાં શૂન્ય સહનશીલતાકો નીતિ રહેકો સ્પષ્ટ પારેકો છ રાસોપાલે રાજ્યકા સંબંધિત નિકાયબાટ અવિલંબ સ્વતંત્ર નિષ્પક્ષ ર તથ્યપરક અનુસંધાન હુને વિશ્વાસ વ્યક્ત કરતા રાસોપાલે અનુસંધાન પ્રક્રિયામાં પૂર્ણ સહયોગ ગર્ને પ્રતિબદ્ધતા પણ જણાવેકો છ પાર્ટીએ કાનૂન ઉલ્લંઘન વા પદીય આચરણ વિપરીત કાર્ય ગર્ને જો કોઈલાઈ રાજનૈતિક સંરક્ષણ નરહને સ્પષ્ટ પારેકો છ રસુવા ભુટેકુસી બાડીબાટ ઘરવાસ ગુમાયા નવાકોટવાસીકા લાગે વૈશલ નેપાલને અસ્થાયી આવાસ બનાઈ દીક છ તી અસ્થાયી આવાસહરૂ આજ પાર્ટી સંયોજક પ્રચંડલે બાડી પીડિતલાઈ હસ્તાંતરણ ગર્ને કાર્યક્રમ છ તેસકા લાગે પ્રચંડ નવાકોટ જાનુભએકો છ વૈશલકા કેન્દ્રીય અધ્યક્ષ પુષ્પ ઓલીકા અનુસાર 150 અસ્થાયી ઘર નિર્માણકો અંતિમ ચરણમાં છન્ અહીલે પૂર્ણ તયાર ભએકા 20 ઘર પાર્ટી સંયોજક પ્રચંડલે બસોબાસકા લાગે હસ્તાંતરણ ગર્ને કાર્યક્રમ રહેકો ઉહાંલે બતાવનુ ભએકો છ ખાનેપાની શૌચાલય બિછૌના ખાદ્યાન્ન ભાન્સાકા સામગ્રીહરૂ સહિત અસ્થાયી આવાસહરૂ તયાર ગરિએકો ઉહાંલે જાણકારી દિનુભએકો છ પૃથ્વી રાજમાર્ગકો ધાદિંગકો ગજરી